સિનેમા નવ્યા, પ્રાંજલ, કાવ્ય અને જોઈએ આપ વાદ્ય યંત્રોની આવાજ સુન પા રહે હૈ ઇસમે ક્લાક બોક્સ પર અપના હુનર આઝમા રહે હૈ રાઘવ કક્ષા સાતવી સે આઈએ સુનતે હૈ ઇન સુરીલે બચ્ચો સે એક ઓર મધુર સા ગીત।